0: और એને વિશેની આની આર્થિક જે સ્થિતિ હે એની મજબૂત કરે સુદૃઢ કરે. તો કિસાન ભાઈઓ હંમેશા ઉત્પાદન ભલે યા અચ્છી પેદાવાર ભલે બીજનો ચયન કરો બહોત આવશ્યક હે. ઓર જે બીજ હે જેને આપણે બુવાઈ કરહ એના બીજનો ઉપચાર કરવો બહોત જરૂરી હે. બીજનો ઉપચાર યાની જે બીજો ઉપચારની વાત હે આનું મહત્વને આપણને સમજવું હે. કેમ કે કઈ બી ફસલનું જે અછું ઉત્પાદન હે એ સ્વસ્થ બીજથી શરૂ થાય. એટલે અગર આપણે કયું બીજ એવો લ જે રોગગ્રસ્ત હો યા કહી શકે કે બીમાર હો યા કમજોર હો તો જે ફસલની પેદાવાર હે એ બી પ્રભાવિત થા યાની ફસલ જે હે એ આપણને ઉમીદને મુતાબિક હે એ આપણને પેદાવાર મેં દેખાવા માં નહીં આવેગા. તો આના બદલે કિસાન ભાઈઓ બુવાઈ જૈવત કર એનાથી પહેલા આપણને આપણા બીજનો બીજોપચાર કરી લેવો બહોત આવશ્યક હે. ઓર આપણે અગર વાત કરો કે બીજોપચાર હું હે તો બીજો ઉપચાર કિસાન ભાઈઓ બુવાઈ ને પહેલે જે બીજ હે એને આ ફફુંદીનાશક કીટનાશી યા જે જૈવ ઉર્વરક આવે એનાથી ઉપચારિત કરવાની જે પ્રક્રિયા હે એ બીજો ઉપચાર હે. બીજો ઉપચાર કરવાથી લાભની અગર વાત કરે કિસાન ભાઈઓ તો આનાથી રોગથી સુરક્ષા મળે હે. બીજો ઉપચાર કરવાથી જે બીજ હે યા જે મિટ્ટી જનિત જે રોગ હે એનાથી ફસલની સુરક્ષા થા. આનાથી પૌધાની જે શરૂઆતી અવસ્થા હે એને જે નુકસાન થાય એને રોકી શક. બીજો ઉપચાર કરવાથી અંકુરણ જે હે એ ઉપચારિત બીજોનું બહુ અછું થા હે. તો બહેતર અંકુરણ બીજો ઉપચાર કરવાથી બઢિયા થા ઓર આને જે પૌધા હે એ વધારે સ્વસ્થ રહે ઓર મજબૂત ઉભી રહે. કિસાન ભાઈ પૌધની એક સમાન વૃદ્ધિ બને બીજોપચાર થકી ખેતર મેં પૌધોનું જે ઉગાવ હે એ એક હરકો થા જેનાથી ફસલનું જે વિકાસ હે એ બહુ બઢિયા થા હે. બીજોપચાર આ જે હે એ લાગત મેં કમી કેમ કે રોગ ઓર જે કીટનો પ્રકોપ હે એને કમ કરવામાં આ સહાયક રહે. તો આના વજેથી બાદ મેં જે દવાઈ ઉપર જે આપણો થવા વાળો જે ખર્ચો હે એ ઘટી જાય યાની જે કૃષિની લાગત હે એ જે આપણે રોગની વજેથી યા ફસલમાં જે કીટ લાગી જાય એને નષ્ટ કરવા બદલે એને ખતમ કરવા બદલે જે આપણે દવાઈનો છિડકાવ કરો તો એને જે ખર્ચો રહે એ ખર્ચો આપણે બીજો ઉપચાર કરો તો બહુ હદ તક એ ખર્ચો એ ઘટી જાય હે. તો આના વજેથી આપણી કૃષિ લાગતમાં કમી આવે હે ઓર ઉત્પાદનમાં વૃદ્ધિ થાય હે. ઉત્પાદનમાં વૃદ્ધિ જે હે સ્વસ્થ પૌધન કારણે આપણી જે ફસલ હે એની ઉપજ ઓર જે ગુણવત્તા હે એને બે મેં સુધારતા હે તો આપણે સબ જણ કે વધારે પેદાવાર હે ઓર એની ગુણવત્તા અચ્છી હે તો એના બજારમાં આપણને દામ ભી અચ્છા મળે એની કિંમત ભી આપણને અચ્છી મળે તો એનાથી કે આપણને લાભ મળે હે. કિસાન ભાઈ જૈવિક બીજો ઉપચાર ભી થા રાઇઝોબિયમ એઝોટોબેક્ટર પીએસબી જેવા જૈવ ઉર્વરક હે એનાથી કે બીજો ઉપચાર કરવાથી પૌધને પોષક તત્વની જે ઉપલબ્ધતા હે એ બઢી જાય હે ઓર જે રાસાયણિક ઉર્વરકની આવશ્યકતા હે એ કમ પડી જાય હે. તો આ જે બીજો ઉપચાર હે એ હંમેશા કુછ વાતોનું ધ્યાન રાખીને કરવું જોઈએ જેને જે માત્રા હે એની માત્રાને બીજો ઉપચારમાં કામમાં લેવી જોઈએ. બીજો ઉપચારિત કરવા બાદ જે બીજ હે એને છાયાને યા જે સાલ્યો હે એ ખરેખરને મુકાડવું જોઈએ ઓર બીજો ઉપચારને બાદ આપણે બહુ જ્યાદા દેર નથી કરવી ઓર જલ્દીથી કે જલ્દી જે બીજા બુવાઈ હે એ સંપન્ન આપણને કરી લેવી જોઈએ ઓર અલગ અલગ રસાયણનો જે ઉપયોગ હે એ કૃષિ વિશેષજ્ઞની સલાહને અનુસાર જ આપણને કરવો જોઈએ. તો બીજો ઉપચાર થકી કિસાન ભાઈઓ આપણને બહુ જ્યાદા લાભ હે કૃષિની લાગત કમ થા એક એક કણ જે હે એક એક બીજનો જે કણ હે એ ઉગી જાય હે એનાથી કે આપણને બીજની જે માત્રા હે એ કમ લેવી પડે હે. તો આ ભી આપણને અતિરિક્ત ફાયદો હે ઓર જે ફસલ હે એની ગુણવત્તા અચ્છી રહે પેદાવાર બઢિયા મળે તો એના વજેથી કે આપણને દામ અચ્છા મળે એના વજેથી કે આપણને કમાઈ અચ્છી થાય. તો બીજો ઉપચાર કરી ને આપણને આની બુવાઈ કરવું જોઈએ. તો કિસાન ભાઈઓ દેખો વાત કરવી હતી પર આજનો સમય પૂરો થઈ રહ્યો હે. કાલે ફીર મળે એ આવજો. રામ રામ રામ રામ.
1: શ્રોતાઓ અભી આપને સુના ખેતીની વાત કાર્યક્રમ. યે આકાશવાણી પાંસવાડા કા માહી ચેનલ હૈ. અપેશ લોક સંગીત ચંપા મેથી વ સાથીઓ કે સ્વર મેં.

0: કિશન ભાઈ થકી નિવેદન હે કે આપણે સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ભાઈ, કેમ કે સમય ઉપર આપણે જે બી ફસલ કર દ તો અચ્છું, પછી આપણ ગાડી પસાડી પડી ગયા તો આપણું ઉત્પાદનમાં હાનિ થઈ શકે. ખાસ કરીને મક્કા હે કપાસ હે તો એની બુવાઈ સમય આપણે જે પંક્તિ થકી પંક્તિ ની પોદા થકી પોદાની દૂરી અનુસારે આપણે બુવાઈ કરવી હે. કેમ કે આપણ ભાઈ આ મક્કા કપાસની ફસલ વધારે હાંગણી એનું ઉરી દ તો બી એનું નુકસાન કઈ હવા થકી પડી જાય, યા ફસલ ને હવા ધૂપ બી સહી તરીકા થકી મળવી જોઈએ. એટલે કિસાન ભાઈઓ આની છોટી મોટી વાતોને ભાઈ આપણે ધ્યાનમાં રાખી ને આ બુવાઈનું કામ કરવું હે. બુવાઈ કરતી વખત બી આપણે જે બીજ હે એને અચ્છી તરહ થકી દેખી લેવું હે ભાઈ, કઈ પુરાનું બીજ તો નહીં હે, કઈ બીજ આપણ બજાર થકી લાવવા તો એને બી છોટી મોટી વાતોનું ધ્યાન રાખવું હે ભાઈ. બીજ લાવો તો બીલ લેવું આપણે જરૂરી હે, કેમ કે બીલ ને લંગા આપણે બીજમાં કઈ પ્રકારની કમી નીકળી, કોઈ પુરાણું નીકળ્યું યા કોઈ ખરાબ બીજ નીકળ્યું તો પછી આપણ નુકસાનમાં જાઉં. એટલે આપણને દુકાનદાર થકી આપણને બીલ બનાવવું હે, કોઈ બીને પણ નુકસાન થયું તો આપણે એને વેપારીને જઈને કહી શકે. એટલે કિશનભાઈ આની છોટી મોટી વાતને ધ્યાન રાખવું હોય. કિશનભાઈ યુ દેખો આનું વાતે ચાલી રહી પણ વાતે આજે આ લાલુભાઈની વાત હે એ હું પછી આગળ વાતે કરું.
1: રામ રામ રામ રામ રામ રામ. આપનું નામ? મારું નામ લાલુ ભગત હે. કયા ગામના સાહેબ આપ? આપણે માજિયા ગામના સાહેબ, માજિયા સોલણા પાયા જુનાલી ગની. હા, મને વિચાર આવ્યા લાલુ ભગત કે આજે તમે થકી મુલાકાત કરો અને થોડી બે વાતે ચર્ચા કરે એમ કરીને. ઠીક વાત છે, ઠીક વાત છે. આ મને બહુ ખુશી થઈ ગઈ ભાઈ, વાત છે ચર્ચા કરો ને આપણે. ખુશીની વાત છે સાહેબ. તો લાલુ ભગત આપ શું કામ કરી જાવ? અને ખેતીવાડીનું કામ કરજો સાહેબ. ખેતીવાડી કરી વાતની કાંઈ સમસ્યા આવતી હતી એટલે પણ યા ખરા ને મેં પણ એ પણ જ્યાં માસ્ટરે પણ મારે ગેરમાં ખાવું પીવું સસરા પોતા સબ કમી આવતી હતી એટલે પછી સાહેબ વાત તો શ્રી ગીત થઈ આજે ખેતીવાડી માં થઈ
2: ગઈ. વાત હે ભાઈ, ખેતીવાડી તો આપડે મૂળ કામ હે,
1: મૂળ કામ હે.
2: આપડો મેન બાપ દાદા બી આપણે કરતા
1: આપણે
2: આપણે કરવી છે.
1: ભલે કોઈ બી કર્મચારી હે, કોઈ બી કેટલા બી પૈસા વાળો હે, પણ તો બી ખેતીવાડી તો સંભાળવી છે.
2: ખેતી તો જુદો છે સાહેબ, ખેતી ગણું ને પાર આવે.
1: ખેતી ગણું ને પાર.
2: કેટલી જમીન હે તમારે?
1: જમીન તો બે ચારેક વીઘા હે પાછી. ગુજારો કરી રાખજે.
2: પાણી ની શું સુવિધા તમારે?
1: પાણી ની તો બસ ખુવાર ને ઉતરું કાઢ્યા પાણી તો ખુવા કાઢ્યા હતા. હમણાં ખુવા માથે મોટર લાગી આ પહેલતો નહીં તો, પણ હમણાં મોટર આવીને લાઈટ આવી ગઈ ને નેરે આવી ગઈ જેને જો થોડીક સુવિધા મળી હે તો એનું થકી બઢિયા સારો સમજો. શું પાકે કમાઈ કરજો, ખેતી તે કરવી છે આપણે.
2: પાકે સહી વાત,
1: મહેનત કરવી પડે, કરવી પડે.
2: લાલુ ભગત તો આપ પાણી ની પહેલે તો ઘણો તકલીફ,
1: ઘણો તકલીફ સાહેબ. પાણી તો આરે ખુવે ને પેલે ખુવે મોટકે હાઈ ને લાગવું પડતું.
2: સહી
1: મારું તો ઘરે ઘરે બોર થઈ ગયા, ઘરે ઘરે ખુવા થઈ ગયા સાહેબ. આપણે આંગણ પાણી આવી ગયો, નળ લાગી ગયા.
2: ઘણા મજા હે ભાઈ,
1: આમરે તો ઘણા મજા. પહેલા તો ઘણો દૂર હતો, પેલા હાથ હાથ ખુલ્લો કાઢી પડ્યો પડતો ડુકોર તે. મેં બે તો કરી
2: થતી ઘીરે ઘીરે ગંગા આવી ગઈ,
1: ઘીરે ઘીરે ગંગા આવી ગઈ
2: ભાઈ. આ પેલા આગમવાણી હે,
1: આગમવાણી હે.
2: કે ગિરાગી
1: જવાને ગુરુ મહારાજ ની ભવિષ્યવાણી કરી હતી.
2: અચ્છા,
1: હવે અંદાજ માં 52 સાલ હે, વનાબળ થી 52 સાલ હે, અને દોરજી દેવાબળ હે.
2: અચ્છા,
1: આજે વસન પાર થઈ ગયું હે, દોરજી દેવાબળ ગયા, લાઈટો બળે, અંદાજ માં પાદરે ઉભી જ વનાબળ થી ગાડી ગાડા ચાલુ રહે, મોટરસાયકલ થઈ ગઈ.

0: વગેરે આજે તો જોવા લહેર ફાડી ઉઠી રહી હતી. હવે તો ઘણી સમસ્યા હતી, શિશુભૂત પહેરવા ઉડવાની કમી હતી. તો આપણી વારમાં અમારી વારમાં આજે મજા હે,
1: લીલા લહેર
0: લીલા ની લહેર મેં કમાયેલી ગથે સહી વાર હોય.
1: ગુરુ ગોવિંદ નું નામ લઈ ગયા
0: ગોવિંદ મહારાજ
1: સાહેબ, તો આપ ગુરુ ગોવિંદ જી નું નામ લઈ ગયા હતા, કહો આપ ભક્ત
0: હવે ભક્તિ કાઢી પાસે ગુરુ મહારાજ ને અમારે. હા, ગુરુ મહારાજ નું નામ પહેલ લઈને હર કામ કરીએ.
1: અચ્છા અચ્છા,
0: માલિક આમ જસ આવે.
1: સહી વાત હવે આ ગુરુ ગોવિંદ તો આના વાગડ માં તો ઘણો અકાળો પડ્યો,
0: ઘણો અકાળો પડ્યા. ઘણા એને વેટ કરેલી તો આપડે વિચિત ન થાય. ગુરુ મહારાજ તો ઘણી વેટ કરીએ. સંતો જેલ જેલ પડ્યા, અમદાવાદ માં જેલ પડ્યા, ને કયા કારણે તો ચોપા કર્યા. તારે આપડે ના જનતા ને કોળ ને અને તારીએ ને ભગત કર્યા, ને ગુરુ ને ભક્ત કરી દીધો, ને ગામે ગામે થોડી ગુડી ગામે ગામે ડંકો માર્યો, ને આ જનતા ને ઉદાર કર્યો હોય. ને જનતા આજે લહેર મારી દઈએ
1: ભાઈ,
0: ને ભણવાનું ગણવાનું આવ્યું ગુરુ મહારાજે. તેની ભક્તિ લારો લાર આલી હે,
1: લારો લાર આલી
0: હોય. આજે સભે લહેર કરી રહ્યા.
1: સહી વાત હવે ગુરુ ગોવિંદ તો આ ભક્તિ માર્ગ સલાયું,
0: માર્ગ સલાયું જબરજસ્ત
1: જબરજસ્ત. આ મુક્તિ
0: હવે નશા મુક્તિ બંધ કરી દીધી, નશા મુક્તિ છોડાવી, દારૂ કોઝ ખાતર બંધ
1: કરાવ્યું.
0: ને ગામે ગામે ડંકા દઈને સભ્ય ભગત બનાવી દીધા.
1: ભગત
0: આજે ભગત બનાવે તો લહેર કરે. ભક્તિ ની ગણતી આજે કઈક માસ્ટર બની ગયા, કઈક અચ્છા છે. આપણા આદમી પીડી ગયા, કાંઈ દિલ્હીજી ની ખુરશીજી ના મોટા મોટા બની ગયા.
1: સહી વાત
0: આજે લહેર કરી રહ્યા સાહેબ,
1: લહેર કરી
0: રહ્યા. જ વાત છે ગુરુ મહારાજ ની જ વાત છે. શિક્ષા શિક્ષા લીધી.
1: સહી વાત ભાઈ, ગુરુ મહારાજ મહેનત બી બહુત આપડા
0: ઘણી કષ્ટ
1: જનતા બદલે ઘણો કષ્ટ વીટ્યું,
0: ઘણો કષ્ટ વીટ્યું.
1: સહી વાત, આજે નામ પૂજાઈ રહ્યું,
0: નામ પૂજાઈ રહ્યું ગુરુ મહારાજ નું.
1: ગુરુ મહારાજ ના ભગતો માં
0: બિલકુલ બસે.
1: આપની વાણી થોડી અમને અચ્છી લાગી રહી હતી સાહેબ. ઠીક સાહેબ, ઠીક છે. અમને થોડીક વાણી એક બે કડાવા હણાવતા ઠીક લાગતો. હું તો
0: બઢિયા હણાવી દીજે ને.